0: 91 MHz Divehi FM. Abadues emmegat.
1: ફિલ્મા મ્યુઝિકગે દુનિયા ફિનાલુ મા તૈયારત
2: એહંગમ વાણમ પોપકોર્ન હોદા તૈયાર વે દિવે એફએમ ગે મુનપુ એફએમ ગે દાયરા ગે હાસ શો એમએફએસ આહર પતક
1: બોક્સ ઓફ યુ ગે એમ મે હિટ ફિલ્મ તગુ ગે માઉલુ માત
3: ઇરઈ મહેર કી રકમ બબાચ મર કોઈ રિશ્તા નહીં
2: એમએફ હો ગે ટ્રેલર તક બલાલંગ એમ મે કમુદાને સીરીઝ તક આદિ હફતા ગે તરી
4: યર્સ decades each life a faded lesser copy
1: of the popcorn theater in emme kamuda film toge ha samanzaruta ost bank handa natta anulave lavata ka tibe fulunge magbul tariya kaiku nuwadi hasikun
5: pe kadira sara phone kobbala mihil phone
6: nikam bisnal bala wafir vejene tikam huttala ahare miuna dechike nubuna
1: emme fas komme haftaye ku hukurda hoge mendur fo deche hair
2: hama ekani nuwadi ekem megahertz dive fm
7: चंदाई देखा अखा बाजू माँ हमरे रखा ई देख करे मनवा तैया धक्का
8: MFS

0: ગાડીંગ હાથર ગાડી અઠ્ઠાવીસ મિનિટ વધે કે મેગાહર્ટ્ઝ દિવે ફેમ મિકડીગા કુરિયા મેદાને ટી ટેમ રિક્વેસ્ટ ફર્સ્ટ કેટ તિરી સિંગન દે શો યકી ક કુરિયા દાણે શોગ બાવરી માં પીએસએમ મિયા મેદર કો દિવે ફેમ મેસેજ કોલ દી માં શોગ બાહર મુક ફરસત લે બેન મેદ કે ફરસત માં બાવરી મે હાર મે મને ગુળા લા મેદ કે ફરસત માં બાવરી કે શહુ અસલામ અલયકુમ શહુ
1: અસલામ
0: શહુ કો બા કીને વરબડ માફ ઇંગે ફરસત માં બસ કોરી દોગા આય વર કાંત તે હિંગાણે કા કાંત તક જે હે ને માફ એદુ ગોસ કમ વે જે આને તુ મસે કુરા ને તવા રંગળો કર ફુર તમે સવા મિ
1: શામ માફ એદન જે હે વર લેવસ નો ન દોય
0: કો બા કી કોલણી તી
1: યો ઓલણી હમ
0: કી કોલણી હે ને મે ઉલે કંગ બેંગે
1: મી ગડે મી ફોન વાક દક
0: ફોન વાક દક હે મતી વર રંગળ કો બા નેતા મે તો ડ્યુટી
1: ડ્યુટી મી ને સદો મે તો
0: મે તો ડ્યુટી ಬರ್ತೆ ಮಡಿ ಊಟ ಅದೇ ಮೊಣ್ಣಾಣದ
1: ಗೇಗ ಮುಳನ್ಯಾ
0: ಕಪ ಮಾಲೆ ಓ ಮೆನ್ನೆಸ್ತ
1: ಮಾಲೆ ದಾಮ ಇದೋ ನೆ ಮರ ದೋತೆ ದಿ ಒಂದೆ ಬೇಟ
0: ಅಣ್ಣ ಗುಳೆ ಅಣ್ಣ ಲಾವಾ ಕೇಕೆ ಕಾಲಂತ
1: ಟಿಎಂ ನಿಯರ್
0: ಕ್ಯಾ ತಾದೋ
1: ಲಾವಾ ಕೇಕು ತ ತಂತರ ಮುಸ್ತಕೆ ಗುಳೆ ನೀ
0: ಆ ಕಾ ವರ್ದೋ ಅಸ ವಾಗತೆ ಕೆ ಶಾಹು ಬಿ ಓಫೀ ಹಮಾರೆ ಜಿಯಾ ಮಿಯಾ ದೆಂಗೆ ತ ಕುಡು ಫಸ್ಟ್ ಕೇಡ್ ಬ್ಯಾಗ್ ಡ್ಯೂಟಿ ಅಂಗ ಆಗುತ್ತೆ ಮನೆ ಫಾತಿಹು ಅಣ್ಣಗಡಿಯ ದೋ ಫಾರೆಗ ಕೂಡು ಶಾಹು ಅವೆಸ್ ತೇನ್ ಜಿದಾನು
1: ದಿ ದೇ ಮಿಹಾ ಅದಿ ಪಹೊಂ ದೋ ಕ್ಯಾನಿ ಪ್ರತಮಾದಿ ದೋ
0: ಏ ಹಲಾ ದೋ ಶಾಹು ಮಿಹಾ ಅರ್ಮಿ ವರ ರೀತ್ ಲಾವೆ ಮೆತ್ತ ಕಂಪರತ ಕಲಾವ ಹಾಸ ಕೊಲ್ಲಾನ್ ವರ ಕೂರಿಗ ಲಾವೆ ಮೇಕ ಮಕ ಮಿ ಪಹೊಗ ವಶನ ಮಿ ಜಹಾಲ ಮಿ ಜಹನಿ
1: ಕಿ ಕುರಾನ ಕಂತೋಸ್ ಇಂಗೋದ ದೋ
0: ಯಾ ಏ ಕಂವೆ ಸಿಂಗ ಹಿಂಗ ಲಾವ ಅಡು ಲಾವ ಕಾಕ ಹಾಸ ಕೊಲ್ಲಾನ್ ಬಾಕಿ

0: இங்கே குடும்ப செபாது கை
1: ஆ
0: குஜாக்கி நுகொழுதே குச்சுக்கும் கபூது குரம் பேணு பேணுனுவா ஃபஹர்வு செபாது
1: ஆதி ஆதி
0: எக்கம் ஹகீகத்து கஸ்தோய் குஜா நெருணி மதா இங்கே நீ ஏரா சுக சிகா குஜி முறிக்கங் எனியா தேத்தரேஸ் கந்தத்துக்கு குரன் ஜிஹே கங் எஹனுவான் நார் கேக ஹுட்டஸ் ஏனையக முச்தமாய் ஹேலும் தெரியனுவான் தேன கேக ஹுரகின்ன ඒ ආමකො නොකුමේ ඔළුනීම තා මිරශුගේ ස්මිකා කුජ්ජක බොලේ මීනය කංකම් පසේවාන මිහින් හෙදීම එහෙන් බොනේ වේ නී එකුජ්ජකු නැරුණීම තා
1: දැන් මාජ නනේ මේ වාගොතක මුණී අස්තු හේරන්තරිකම් කුඩේ මේ බුණාකම කි බුනේ වේකම කි මේ මිසාලක මෙහාරු මේ මෙවලනේ මිසාලක දෙම ෆිරිය කුවාරි වේගෙන් ගේ නර මිසාල මිසාල මෙයා දෙම ෆිරිය කුම් වාරි වාරිවා හිසාබු මිසාලක දෙමී හොන් අදි වකිවියක සේ darinna vakiyuni ennondo e demi hon vakivi ekama ko eba uleye e daringe kurimati ge ma e dema pirinaki ekala darin kurimati mi hama adivesama ekudinge mammaya bappaya hama ekala ama me guligen ule baikan dakkan beenun wa aila tang e bole ge ekama ko emi hon nan e ti dakkan ondagu eba ve ratuge mi hon ge sababu ekala eti bala ganna beru noa mi hunge bawule emi hunge visnu hunge minnani emi wari vechche ehim vechchi aka emi hun ekala darinna dakka ka ves emi hun kudinna ekkom magumati inga ka diumenne nuniyamo ane kudinna ekkom e giyan asa ekudinna ekudinge kurimati ge ekan naangan ekudinna ekko saabon ara ekka demi hun akala ane saaboma wahaga dekkuma evaran hadi kama ka mevani ekamako demi hon metibani warab boda jehifa mune ruli ves wa ekamako darinna taka darinna ngete nu dakkan daringe musta kud kiyawa kudin taka vaati enu dakkan edemi hon ekura masakkain eba jehe ekkala waki saba kon du kolla nibuna he mujitama eti bala nugan emi hunan undagu wa hisaba hemma muni muniyan hiwani adives ekkala helun terikan hama kudaiye e egotom mibuna ni mi nukule de kut nukule de ehim buna kan asu de men nuwe hase ya benu ba paratam mibuni ekkala mi bala adives ganna mi hunan unda men bani ei e ane ena ekujja hama rangale den emi hun ekujja અને કેઉમા દવવા તીવે દવવા વાહક બુણમુગે બદલો હાસહીય બેણવા કુજ્જે કે યહને બુણમ બેણુમન નિકહલા કંતતમ હિસાબ ગણુગે મેળે એ નિબુણા હે કલે હા બોડકં હાસહીય બેણવા રાતને રાત કોલે જન હિસાવણ કુન્ની
0: મોને કિતમ મે ગિના સ્વાહક દક્કાનક મે હા રિગિજે કે મે મૌદુ
2: ઓસે વરક ગિનવા દક્કા હે મુની વરંગળો હાત કે દક્કા હે
1: ઓ દેન વર દેરા વે મુની એમ મે દેરવા સંકોલા કી મી મે બુના હે કલા વારી રે ફતિ વે મી હુન્નં એ ઉંદા ગુ કુરી મે સવાતી મુની વર વર મલા મે કુરી વર મલા
0: રંગળ વાહ કે
1: મે તે હામા એક તરા ઉંદા ગુ વા વર મલા મે કુરે મી હું વાહક દક્કા ઉલે તી વે મી હુન્નં ઉંદા ગુ વે
0: ಮಾದಿ ಎಹಿತರಿಕೆ ए गानूनुग एब बुने मिफद कुदिन्न मोहातब कुरेवे नी नुकुलदुन तेरिकं हुन्न फरा मीहु नुवत कुदिन्ने इंगे एई असो रगळु बहके नुकुलदुन तेरिकं मेर हास्से ही अब्बेनु अवागोते की मुन्नि मिसालका फंका साफ कुरें जहुने इंगे दे फंका अन्नु फोरा दे हरुगंड बेनु मान्नु एही साम ये नि मुन्नि हास्से ही तेरिकं वक बेनु फेरनु ಏಯ್ ಅಷ್ಟು ಗಾಣೋಡು ಗೇತಿ ಮಾಣ ಕೊರಾಗು ಹಿಂಗೆ ಹೆಮ್ಮ ರಂಗಳು ರಂಗಳು ಕೊಲ್ಲದಿನಿ ಹಿಂಗೆ
2: ಮಾಜಿನ ರಘುವಹ ಕುರಮಿ ಹುಣ್ಣಣಿ
1: ekala mi majirmenti guru kuge
0: team do
1: team wa mi kolange as aro den emme ona saran unda guvi mirasu ge ekala miskitu ge e ane gatan atura fa hori gotu ge eka minani fa ane eka bulu kura hisabun as miskitan ara minani ekala ba ba wa ki ko fa mi hunna den emme ona waran unda ge emme bara fa ga kuri e temme bari aslo adi miyesu ge mikala kamen an netas ves mihen aslo bahatta gen nuane nun hiye ke emme geti wara
0: ಜಿಯಾವ್ಗೆ ಫ್ಯಾವೆ ಸಮ ಹಲಾಕು ಈ ಅವರ ಬೊಡ್ಡ ಎಹ್ ಮೇಮದಂಗೆ ಏ ಏ